0: ખુરવવા નમ હીકી ખુંડી હુઈ તકે ખમગા એ તકે તી લવવા ફી મુસ્કં ખશવરે દેં એખમા મેદુત્ય બા મી હું હારામ વિફાતિ બિજઈ હે
1: ઇન્ના લમુગરમૂન
0: તિય બા મી હું બુના નુએ હમ કશવરું તિમમ મેની ગેલ્લું વેગેમવા બયકી મુએ
1: بل نحن محرومون
0: اديكيت تيممني اتكتم محروم وجنوا باكيمو
1: افرايتم الماء الذي تشربون
0: تيبا ميهم بو فينامد تيبا ميهم فه وشنا بليمهيه

0: ખુરબવાનમ હિકી કુંડી હુઈ થકે ખમગા એ થકે તી લવવા ફી મુસ્કં ખશવરે દિં એખમા મેદુત્ય બા મી હું હારામ વિફાતિ બિજઈ હે
1: ઇન્ના લમુગરમૂન
0: તિય બા મી હું બુના નુએ હમ કશવરું તિમમ મેની ગેલ્લું વેગિંવા બયકી મુએ
1: بل نحن محرومون
0: اديكيت امامني اتكتم محروم وجنوا باكيموي